સ્વામીની સ્વરાતી યા દેશભક્તિ પર ગીતા બરોબરજ પ્રભાત વંદન હા કાર્યક્રમ અથા સમાપ્ત કરીત આહોત. હા કાર્યક્રમ આકાશવાણીચ્યા સાંગલી કેન્દ્રાવરૂન પ્રસારિત કરણ્યાતલા.

સંગીતની કરંજી લઝત મંગેશપુરગાવ કરંજી ગીતે રચનાપણ એકલી સંગીત ઉતોવીને રાજવાણી ઇન્સ શ્રોતા એક ગણે તાજેતવાની હા કાર્યક્રમ રાત્રે 8 વાસા પણ પુનઃ એક શકાલ શ્રોતાઓ 7:45 જરૂર એક ગાણી મનાતલી આણી 11:40 ભાવધારા હા ભાવગીતાંચા કાર્યક્રમ આપણ એક શકાલ આકાશવાણીચ્યા સંગી કેમેરાવરૂન સકાળે 7:25 દિલખુલાસ પ્રાયોજિત કાર્યક્રમ મુંબઈ કેન્દ્રમાં પ્રસારિત હોય સંક્ષેપિત કરતા હોત.